0: Kanjunju mwanangu.
1: Baba.
0: Umgongo na isika wataka kwa chana kiuno yani.
1: Nini?
0: Talia magodoro naitwa Arusha. Wanatangaza sana lakini hamna kitu mwanangu.
1: Hauta kwa mepigwa wewe.
0: Mepigwa?
1: Hautakiwa kulizia magodoro ya Arusha. Mwateko kulizia magodoro ya Tanfoam kutoka Arusha.
0: Sana ajuaje?
1: Sasa kwenye ni kusanue namna mbavo utajua magodoro original ya Tanfoam.
2: Hakikisha kuwa nailoni ya kifungashio ina neno Tanfoam Arusha. Kava ya godoro ina nembo ya Tanfoam Arusha. Sticker ya size ina jina la Tanfoam Arusha. Na muhuri wa moto kwenye godoro wenye nembo ya Tanfoam Arusha. Epuka udanganyifu. Tupigie kujipatia godoro lako la Tanfoam.
3: Tanfoam alinunua babu mpaka mjukuu analitumia.
4: A'udhu billahi minash shaitani rajim. Bismillahir rahmanir rahim. الحمد لله والصلاة على أهلها أما بعد فالسلام عليكم ورحمة الله وبركاته بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا الممجد بشيرنا المصدق نذيرنا المؤيد المصطفى الأمجد والمحمود الأحمد الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد وعلى آل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا واللعنة الدائمة على أعداء الله أجمعين من الآن إلى قيام يوم الدين أما بعد فقد قال الله العظيم في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق بسم الله الرحمن الرحيم قالوا تالله إنك لفي ضلالك القديم آمنا بالله صدق الله العلي العظيم وصدق رسوله الكريم ونحن على ذلك من الشاهدين رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقهوا قولي صلوا على محمد وآل محمد بسم الله الرحمن الرحيم حطوا رفوعكم بالصلاة على محمد وآل محمد مجلسنا تقرير شروعات کریے پہلا થોડી વાર પહેલાં આપણા પાસે બાઠા સમાચાર આવેલા છે અને આ વખતે પ્રમુખ સાહેબે મને એક માઠા સમાચારની વાત કરેલી પણ મને યોગ્ય લાગે છે કે બે માઠા સમાચારની ચર્ચાથી આજની વાતને આપણે શરૂ કરીએ સૌ પ્રથમ આજકાલ આપણાથીને અજાણ નથી કે આપણાથીને એક ભાઈ એવા દૂર થઈ ગયા કે જેના કારણે ઘણા ખરા તમારામાંથીને આપણામાંથીને હજ બેતુલ્લાથીને મુશરફ થયા હતા એમની મહેનતોના કારણે આપણને હજની મક્કાની વિઝા જે છે મળતી હતી અને ઘણા ખરા તમારામાંથીને હજ માટે અગર ગયા હોય તો દુઆ દો એ વ્યક્તિને કે એટલી કોશિશો અને મહેનત કરતા જેના કારણે અલ્હમ્દુલિલ્લાહ આપણે આપણી જવાબદારીને અદા કરી શકતા તો આપણા પાસે માટા સમાચાર આવેલા હતા કે ખુદાના બંદા અલ્લાહની રહેમતે પહોંચી ગયા એક આપણા આ મોહસિન બીજા એક મોહસિનનું જિક્ર પણ કરવું યોગ્ય લાગે છે કે આપણી આ મહેફિલે ઝૈનબ છે સુનેરી શોભિતી રૂપાળી મહેફિલે ઝૈનબ

એની અંદર ઘણા ખરાનો તમારામાંથી બધાનો હાથ છે, પણ યાદીના તોર ઉપર કે આપણે જ્યારે મહેફિલે ઝૈનબમાં ગરી અને દાખિલ થઈએ તો મહેફિલે ઝૈનબમાં દાખિલ થવાની સાથે આપણું દિલ બાગ બાગ થઈ જાય. શા માટે? કારણે કે સામે જે આપણા સામે મોટું ઝુમર જે દેખાય છે ને, એ આપણને એ ખુદાના બંદા જે તુર્ક યાની કે ચુર્ક હતા એણે આપણને હદિયાના તોર ઉપર અર્પણ કરેલું હતું. અને આપણને હમણાં સમાચાર આવેલા છે કે એ પણ ખુદાના નેક બંદા આપણાથી જુદા થઈ ગયા. આ બંને મરહુમો માટે ખાસ તેમજ સાથમાં તમામ મરહુમીની રૂના સવાબ માટે ફરીવાર એક સૂરતુલ મુબારકતુલ ફાતિહા. صلوا على محمد وعلى محمد. આજનો દિવસ આપણાથી અજાણ નથી. ઘણા ખરાને ત્યાં ઘરોની અંદર તમને કદાચ આના સમાચાર મળ્યા પણ હોય, અને ઘરોની અંદર ના આવ્યા હોય તો સમાચારોની અંદર અલગ અલગ ખૂણાઓથી ને આ વાતને તમે કદાચ સાંભળતા હશો. આજનો જે દિવસ છે આ દુનિયાની તારીખના લિહાજથી ને માવતરોની અંદર બાપનો દિવસ છે, ફેત દે પેક છે આજે. એટલા માટે આજે આપણે વિષય સરનામું જે છે એ પ્રમાણે રાખ્યું છે કે હરેક બાપને મુબારક થાય. પણ તમારો સવાલ એમની જગા ઉપર હશે કે શેખ, આજે વફાતની તારીખ આપણે મનાવી રહ્યા છીએ અને એ પણ આપણા નવમા ઇમામ ઇમામે મુહમ્મદે અલ જવાદ અલહી સલામ, તો એમાં વિષય શું કરવા આવે? બોનફેટ પપ્પા, તો બેશક આ વિષય જે છે એ આપણું વિષય નથી, પણ નવમા ઇમામની સીરતમાંથી ને આપણને આ જ સબક મળે છે કે આ દીનની અંદર આ મઝહબની અંદર બાપનો કેટલો મર્તબો છે, બાપનો કેટલો ખ્યાલ રાખવો જોઈએ. શા માટે? કારણ કે બને છે એવું કે આપણે આપણી મિંબરો ઉપરથી ને મજલિસોની અંદર અવારનવાર માવતરોથી ને અને નબીઓએ પણ એના ઉપર ભાર આપ્યો છે, વસીઓએ પણ ભાર આપ્યો છે, ઇમામો અલેમુસ સલામે પણ ભાર આપ્યો છે, અવારનવાર જ્યારે ભાર આપવાની વાત આવે એ પણ માવતરો માટે, તો માવતરોની સામાન્ય વાત તો થાય પણ એમાં સૌથી વધારે મા ઉપર ભાર દેવામાં આવે અને ભાર દેવો પણ જોઈએ. પણ બને છે એવું કે માશાઅલ્લાહ માતા સમાજની અંદર એટલું કામ પોતે કરે છે કે ક્યારેક ક્યારેક બાપ ભૂલાઈ જતો હોય. એટલે મેં યોગ્ય સમજ્યું કે નવમા ઇમામ પાસેથી આપણે શીખીએ કે બાપ એટલે શું, બાપ પ્રત્યેની આપણી શું જવાબદારી છે. કારણ કે બાપ જે છે એ મા જેવો નથી બની શકતો, પણ તે છતાં બાપના બારામાં એટલું બધું આપણે સાંભળતા ન હોય. તો યોગ્ય મેં સમજ્યું કે આજનો વિષય શું છે. સરનામું નાખો નાખો, સલ્લુ અલા મુહમ્મદ વઆલે મુહમ્મદ. અહસન. આજનો દિવસ છે પણ આપણે આપણા નવમા ઇમામની શહાદતને મનાવી રહ્યા છે. બાપની જ્યારે વાત આવે તો કુરાન મજીદમાં તમે નજર કરો, કદાચ કદાચ ખુદાએ આ વાકયાને અગર બયાન કર્યો હોય તો આપણામાંથી ને ઘણા ખરાને લાગુ પડ્યો હોય. શા માટે એમ બોલું છું કે કદાચ ઘણા ખરા તમારામાંથી એવા હોય કે જેના બાપ હવે દુનિયામાં નથી, એમાંનો હું એક છું. અને ઘણા ખરા નાના નાના જે બાળકો છે એના અલ્હમ્દુલિલ્લાહ માતા પિતાઓ સહી સલામત છે. દુઆ છે કે હર હંમેશ માટે જ્યાં સુધી સાયો બાકી રહે ખુદાની મસલિહતની સાથે એ બધાનો સાયો હંમેશા માટે બાકી રહે ઇન્શાઅલ્લાહ તઆલા. તો ખુદાએ આ વાક્યને જ્યારે બયાન કર્યો છે તો એની અંદર એક બાપનું જિકર છે, અને એ બાપની જ્યારે વાત આવે તો આપણને સમજ પડે છે કે ખુદાએ આ વાક્યને બયાન કરીને મને તમને સમજાવ્યું છે કે ક્યારે ક્યારે ઔલાદ જે છે એ પોતાના મનમાં કંઈક સમજતી હોય છે, સામે બાપ નબી કેમ પણ ન હોય, નબી પણ એની નજરમાં કાંઈ નથી આવતો. એટલે બાપની વાતને શરૂ કરીએ તો સૂરે યુસુફની વાત છે. અલ્હમ્દુલિલ્લાહ મારો દીકરો ફરઝંદ મઝારિયા બેઠો છે, મને યાદ આવી ગયું કે બે ત્રણ માહે રમઝાન અલ મુબારક પહેલાં માહે રમઝાન અલ મુબારકના દર્શ જ્યારે આ દીકરો મઝાર આપતો હતો તો એ સૂરે યુસુફની 111મી આયત 30 દિવસ સુધી એવણે પડેલી અને બયાન કરેલું કે ખુદાએ કહ્યું છે જનાબે યુસુફના ભાઈઓના વાકયાની અંદર માણસો માટે સબક છે. તો ખુદાએ જનાબે યુસુફના વાકયાને અને યાકુબના વાકયાને નાઝિલ કરી કહી દીધું કે એની અંદર માણસો માટે સબક છે, લેસન છે. આ બાળકોએ બાપ સાથે શું કર્યું?

خداوند کریم سورہ یوسف نی 95 میں چپتر 12 ورس 95 چپٹر 12 ورس نمبر 95 ایک موکو آوے چھ ایک موکو آوے چھ આ બાળકો એમના બાપને કહે છે કાલુ તલ્લાહ ઇન્નકા લફી ધલાલિક અલકદીમ. દીકરાઓએ ઔલાદે પોતાના બાપને કીધું પાર અલ્લાહ ખુદાની કસમ ખાઈને અમે કહીએ છીએ કે તું જ્યારે પહેલે આને રસ્તે હતો ને આ રસ્તો ખોવાઈ ગયો હતો, તું સાવ ખોવાયેલો હતો, એ આગળ હતો પાછું એ તારી અંદર આવી ગયું છે, પહેલે તું હતો ખોવાયેલો. આ બાપ કોણ છે? નબીઉલ્લાહ યાકૂબ છે. એમની ઔલાદ એમને કહે છે કાલુ તલ્લાહ ઇન્નકા લફી ધલાલિક અલકદીમ, તું પહેલે સાવ આડે રસ્તે હતો, ખોવાઈ ગયો હતો. હતા બોલે આપણે બાપા છે, એટલે બાપા તમે સાવ આડે રસ્તે હતા, ખોવાઈ ગયેલા હતા, પાછળ તમે એમાં આવી ગયા, એટલે આપણી ભાષા પાછી વરી એવી વાત તમે શરૂ કરી દીધી. ગઈકાલે બે વર્ષ બોર, 10 વર્ષ બોર, 20 વર્ષ બોર તમે આ નખપતીની વાતો કરો તો સમજાય કે તમે મડેગાસ્કરના મુરુંડાવાના ગામડા, મશંગાના ગામડા, તમાતાપ ચિલિયારના ગામડામાંથી આવો ને અમે અહીંયા ફ્રેન્ચમાં મોટા થયા છે, તો તમે જાણો શું? પાછું એની જ લઈને બેઠા છો. માલુમ પડે છે કે આ બચ્ચાઓએ એક જ ફેર એમના બાપને આમ નથી કીધું, એની મોરે ક્યાંક કીધું છે. ક્યારે કીધું છે? શા માટે કીધું છે? વચમાં એવું શું બની ગયું કે આ બચ્ચાઓને પાછું બાપાને કહેવું પડ્યું કે બાપા? કયો બોલ બાપરું સમજાવટ, બાપા તમે જાવા દો છો. એકવાર બની ગયું છે જનાબ યાકૂબ સાથે, નિશાની તમને આપી દઉં છું, ઘરે જઈને તપાસજો. મને ખબર છે ને બહુ ઓછી આશા છે કે કોઈ તપાસશે, પણ જેને કદાચ એમક ચાલ, આ શું ખુદા કેમ આમ વાક્યાને બયાન કરે છે. તો ચેપ્ટર 12 વર્સ નંબર 8 દુઝવીત 12મો સૂરો ને 8મી આયતમાં આ જ બાળકો બાપને કહે છે કે તું સાવ કાંઈ નથી જાણતો ને પાછું કંઈક બન્યું. એટલે 8 થી 95 કેટલી આયતું થઈ, એ બધી પડવી જોશે. વચ્ચે વચ્ચેમાં શું થયું કે આ બચ્ચાઓ પાછા બાપને કહેવા લાગ્યા કે તું કાંઈ નથી જાણતો. માલુમ પડે છે કે ખુદાવંદે કરીમ બાપની વાતને, બાપના માન મર્યાદાને આપણા સામે પેશ કરીને બયાન કરે છે કે મુસલમાન આ દીનની અંદર માની જ વાત નથી, બાપની પણ વાત છે. હવે બાપ હોય છે કોણ? આપણે આજે આપણા નવમા ઇમામ ઇમામ મોહમ્મદ જવાદ અલ તકી અલહી સલામ સારો બચ્ચાઓ આવી ગયા સલવાલા મોહમ્મદ વાલી મોહમ્મદ બાપ હોય છે કોણ? તો આપણને નવમા ઇમામની સીરતમાં ને અજીબ ઇત્તેફાક છે, અજીબ ઇત્તેફાક છે. નવમા ઇમામ જે કરે છે ને એવું જ એના સાથે થાય છે. નવમા ઇમામ જે કરે છે એવું જ એના સાથે થાય છે. આપણે ગુજરાતીમાં તમને ખબર છે કહેવત છે, સોય પાછળ દોરો, જે જેવું કરશો તે તેવું પામશો. આજની મજલિસ બાળકો માટે છે, પણ જરૂરી નથી કે આજની મજલિસ મારા માટે ન હોય, બાળકો માટે જ હોય. નહીં, જેના મા બાપ ખાસ કરીને બાપ હયાત નથી એના માટે પણ આ લાગુ પડશે. શા માટે? બાપ એક એવી વ્યક્તિ છે કે જ્યારે દુનિયાથી ને ચાલ્યો જાય છે તો એ ભૂલાવા જેવી હસ્તી નથી ને કંઈ દૂર જવાની દલીલ આપણને લેવાની જરૂર નથી. દુનિયાથી ને જ્યારે પયગંબરે આઝમ રસૂલે કરીમ મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ દૂર થઈ જાય છે તો આપણા પાસે તારીખ છે ના કે જે ઇમામોની માં છે અલીહ સલામ, એ બાપની લહદ કબર ઉપર ઝારો કતાર આંસુ બહાવે છે. શા માટે? કે આ દીકરી બયાન કરે છે કે મારો સાયો મારો બાપ હેલો ગયો. માની બહુ કદર છે આ દિનની અંદર, પણ બાપ ભૂલાવો ન જોઈ એને કઈ રીતે દીને. મેં તમને સૂરે યુસુફનો વાક્યો બયાન કર્યો, નવમા ઇમામની સીરતની અંદર આવીએ કે દીકરા અને બાપનો રિશ્તો કેવો હોય છે, ઔલાદ અને બાપનો રિશ્તો કેવો હોય છે. ક્યારેક ક્યારે આપણે હોય ને કે બાપ કંઈ બોલતો ના હોય, મા જેટલું હૃદય યા મોટું દિલ મા જેટલું બાપનું ન હોય, પણ બાપ પણ એક ઇન્સાન હોય છે, એની અંદર પણ એક ધડકતું દિલ હોય છે. એ બાપ હોય છે શું? આજે શું હતી આજની મુનાસેબત? શું છે દેશના મુતાબિક? બોનફેટ પપ્પા. તારીખની અંદર મળે છે જે વર્ષે આપણા 8મા ઇમામ ઇમામ રદા અલૈહિસ્સલામ

ને મામુને મદીનાથીને ખોરાસાન તરફ બોલાવ્યા. એ જ વર્ષે જવા પહેલા આઠમા ઇમામે યોગ્ય સમજ્યું કે પોતાના નાના બાળક એટલે આપણા નવમા ઇમામ ચાર વર્ષની ઉંમર છે એટલે મદીનામાં હતા. ચાર વર્ષની વયમાં ઇમામ રદા અલી સલામે યોગ્ય સમજ્યું કે દીકરાને પણ લઈ જાય અને ઉમરામાં લઈ ગયા. અહીંયા સબક છે કે આ આઠમા ઇમામ શીખાડે છે કે નાનપણથી ને અમે અમારા બાળકોને બૈતુલ્લાહની ઝિયારત ઉમરા માટે લઈ જાય છે. સાથે એક આઠમા ઇમામનો ગુલામ છે, એમનું નામ એક કિતાબની અંદર મુવાફક લખેલું છે, એક કિતાબની અંદર મુવાફક લખેલું છે, જે પણ હોય આપણને રિવાયતથી કામ છે. મુવાફક કહે છે કે અમે મક્કા મુકર્રમમાં પહોંચ્યા અને આવવાની સાથે મારા મૌલા યાની કે આઠમા ઇમામ હરમે મક્કાની અંદર દાખલ થવાની સાથે એમનો ચહેરો એટલો ગમગીન થઈ ગયો, રોવા લાગ્યા, ખાને કાબા અને મસ્જિદુલ હરામને વિદાયના શબ્દો બોલ્યા, ખાને કાબા પાસે ગયા, પોતાના તવાફને અદા કર્યા. તવાફને અદા કરવા બાદ આઠમા ઇમામ તવાફને અદા કરવા બાદ શું કરાવે તવાફ પછી? નમાઝે તવાફ હોય ને ભાઈ. હા ચલો, અહીંયા એક મસલો બયાન કરી દઉં, વાત તમે ખામોશ થઈ ગયા. તવાફ તવાફ નથી થઈ શકતો જ્યાં સુધી કે સાથે બે રકાત નમાઝ ના હોય. તવાફની વ્યાજ જ્યારે સાંભળો ને કરો ને ઉમરામાં જાઓ તો તવાફ તવાફ નહીં થાય જ્યાં સુધી કે એના સાથે બે રકાત તવાફની નહીં હોય. અને એ પણ યાદીના તોર ઉપર આ બે રકાત એ નમાઝો છે કે જે વાજિબ નમાઝોમાં છે. કેટલી છે વાજિબ નમાઝ બધું યાદ કરીએ ને. બોલો બોલો બોલો. રઝાલી કે કેટલી છે? રઝાલી કેટલી દેખાડ? પાંચ ને ત્રણ એટલે આઠ, સાત. કઈ કઈ છે? સાત નથી, પેલું છ જ છે. ઇવન બીજા વિષયમાં હા છ જ છે. શું કરું, આજે ટેમ છે, પડવું પડવું લંબુ લંબુ તો પડાય એમ છે, પણ નહીં તમારો સમય નથી વેડફવો. તો આપણે તવાફની વાત હતી. આઠમા ઇમામ નમાઝે તવાફ અદા કર્યા. મુવાફક કહે છે આઠમા ઇમામનો ચહેરો એટલો ગમગીન, ચહેરા ઉપર આંસુઓની ધાર. આ વસ્તુને નવમા ઇમામ જોઈ રહ્યા હતા, સાથે હતો બોલા. કહ્યું આઠમા ઇમામ તવાફ કરવાની અંદર મશગુલ થયા ને એને પહેલેથી ને આઠમા ઇમામનો ગમગીન ચહેરો ને ગમગીન હાલતને જોઈ નવમા ઇમામ નાના છે ચાર વર્ષના, હિજરે ઇસ્માઇલની અંદર જઈને બેસી ગયા અને હિજરે ઇસ્માઇલની અંદર દુઆ કરવા લાગ્યા, વિલાપ કરવા. આઠમા ઇમામની જ્યારે નમાઝ એ તવાફ ખતમ થઈ, મુવાફક કહે છે તો હું નવમા ઇમામ પાસે ગયો અને મેં એમને કહ્યું ફિદા કહી અબ્ન રસૂલલ્લાહ, ફિદા કહી અબુ જાફર, કોમ મારી જાન કુરબાન થાય તમારા ઉપર એ મૌલા. ના ના ભાઈ ના છે, ઊભા થઈ જાવ ચાલો, મતલબ બાપા હવે ઉમરાથી ને ફારિગ થઈ ગયા છે અને ઉમરાના આ રૂકનોથી ફારિગ થઈ ગયા છે. તો મુવાફક કહે છે કે મને એ નાના બાળકે જવાબ આવ્યો, કહ્યું ખુદા જ્યાં સુધી નહીં ચાશે ને હું અહીંયાથી ઊભો નથી થવાનો, તું મહેનત ન કર. એ પણ ગમગીન, એમનો ચહેરો પણ ગમગીન. મુવાફકે કરું તો શું, મૌલા આઠમા ઇમામ ગમગીન, નવમા ઇમામ ગમગીન, કહ્યું મને કાંઈ ન સૂજ્યું. મૌલા પાસે કહ્યું મૌલા નાનો ફરઝંદ હિજરે ઇસ્માઇલમાં બેઠા છે, મેં એને બોલાવ્યા, ઊભા થવાનું કહ્યું, માનતા નથી, તમે જ બોલાવો. મોફક કહે છે હું ગયો આઠમા ઇમામ પણ આવ્યા, આવ્યા આઠમા ઇમામ અને આઠમા ઇમામે દીકરાને કહ્યું દીકરા ચાલો, યા હબીબી કોમ, કહ્યું બાબા હું કેવી રીતે ઊભો થઈ શકું આ જગાથી ને જ્યારે કે મેં જોયું કે જ્યારે તમે ખાને કાબાના બાજુમાં આવ્યા, તમે તવાફોને અંજામ દીધા, નમાઝે તવાફને અંજામ દીધા, રોઈ રોઈને ખાને કાબાથીને વિદાય કરી લીધા હતા, હું સમજી ગયો કે હવે મને પાછા મારા બાપા ભેગા નહીં થાય, હવે આખરી મુલાકાત છે, ખાને કાબા અને અર્ધ મક્કા જે છે એ આપણાથી ને જુદું થઈ જશે, તમે એટલા ગમગીન છો આનાથી ને જુદાઈ કરશો, મારાથી ને પણ જુદાઈ કરશો, એટલા માટે ખુદાની બારગામાં હું દુઆઓ કરું છું કે ખુદા તમને આબાદો શાદ મારા સાયા, મારા ઉપર સાયા તરીકે રાખે.

આ દેખાય છે તમને? નાની વય છે, નવમા ઇમામ બતાવે છે કે બાપ એટલે શું. બાપને ગમગીન જ્યારે જોઈ છે નવમા ઇમામ, તો એ પણ ચિંતામાં. આઠમા ઇમામે કહ્યું, કહ્યું દીકરા આ જિંદગીનો દસ્તુર છે, ચાલો ઊભા થઈ જાઓ. મુવફ્ફક કહે છે કે આઠમા ઇમામ નવમા ઇમામને કહેવા બાદ નવમા ઇમામ પણ ઊભા થયા, પણ એટલા ગમગીન હતા કે જેની કોઈ હદ નહીં. શા માટે? આ બાપ અને બચ્ચા યા ઔલાદનો આટલો ગહેરો રિશ્તો હતો. હા, માની જ્યારે વાત આવે તો માં જેવી દયાળુ હસ્તી આપણને મળશે નહીં. બાપની એક કથા જે હું લાવ્યો છું તમારા માટે કે બાપ હોય છે શું. તમે બધી આ વસ્તુને જાણો છો, પણ જે કવિ હોય ના, કવિ કવિતા લિખવાવાળો, પોએટ શાયર, એ જ્યારે એની દિલની રુદાદને અંતકરણ અને માંથી કાઢીને તો આપણા રોવાડા ઊભા થઈ જાય. અને આ કથા જ્યારે મેં સાંભળી તો આ ખુદાનો બંદો હિન્દુ છે, હિન્દુ છે, એક કથા પડે છે, કવિતા પડે છે, જેના સામે એ બયાન કરતો હતો ના, લગભગ લોકો રોવા લાગ્યા. અને એ કહે છે કે ભાઈઓ બહેનો, માનું બહુ લખાય છે, માનું બહુ પડાય છે, માનું બહુ સંભળાય છે, પણ બિચારા બાપનું ન કાંઈ લખાય છે, ન કાંઈ બોલાય છે, ન કાંઈ સંભળાય છે. એટલા માટે પોતે કહે છે, હું તમારી સમક્ષ બાપ કોણ છે એ તમને સમજાવું, કે જેથી કરીને તમને ખબર, હું નહીં એટલે બોલો, સમજાવું કે બાપ એટલે શું. કયો દિવસ છે આજે? બોન ફેત પપ્પા યા બોન યા ફેત દે પેર. નવમા ઇમામે આ બતાવ્યું. હમણાં તમે જોજો કેવી રીતે નવમા ઇમામની જિંદગીમાં આ જ વાક્યો પાછો આવશે. કવિએ લખ્યું, કવિતા નાખો, સલવાલા મોહમ્મદ વાલી મોહમ્મદ. આ હોય છે બાપની હકીકત. જુઓ છો તમે, બિના આવાજ ઓર બિના આંસુ કે જો રોતા હૈ વો બાપ હોતા હૈ. બિના આવાજ ઓર બિના આંસુ કે જો રોતા હૈ વો બાપ હોતા હૈ. તરજુમો કરવાની જરૂર છે? નથી. જો અપને બચ્ચોં કી તકલીફોં કે છેદો કો અપની બનિયાન મે પહેન લેતા હૈ વો બાપ હોતા હૈ. બચ્ચાઓની જે તકલીફ હોય ના, અને એની જિંદગીમાં જ્યાં ખાડાઓ ઠીગડાઓ પાડવા જોઈએ ના, એ ઠીગડાઓને સાંધવા માટે બાપ પોતે બનિયાનમાં ફરે છે. બનિયાન સમજો, આપણે મને કહેશે તમે મશંગાના તો બહુ પહેરો, ઓલું સુફેતમાં ના હોય, બાઈ બાઈ વગરનું. બાપ ઈ હોય છે કે જે બચ્ચાઓની તકલીફની અંદર જે છેદ હોય, ખાડા હોય ના, એને પૂરા પાડવા માટે પોતે બનિયાનમાં ફરતો હોય. યે સચ હૈ કે 9 મહિને પાલતી હૈ માં હમે પેટ મે. ઈ તો બિલકુલ સાચું જ છે કે 9 મહિના સુધી માં આપણને એના પેટમાં પાડે છે, પર 9 મહિને જો દિમાગ મે ધોતા હૈ વો બાપ હોતા હૈ. ઈ 9 મહિના જ્યારે બચ્ચું માના પેટમાં હોય છે, ઈ 9 મહિના જે દિમાગનું ફિકર અને વ્યાધિ જે કરતો હોય છે, ઈ બાપ હોય છે. બાપ હોય છે કોણ? પિતા રોટી હૈ, કપડા હૈ, મકાન હૈ. આપણે ખ્યાલ નથી, પિતા રોટી હૈ, કપડા હૈ, મકાન હૈ. પિતા નન્હે સે પરિંદે કા બડા આસમાન હૈ. બચ્ચું નાનકડું હોય, પરિંદુ ચકલી, એનું અગર કોઈ મોટી ફિઝા, કોઈ મોટું આસમાન હોય ના, એની નજરમાં તો એ બીજું કોઈ નથી, એનો બાપ હોય છે. પિતા હૈ તો ઘર મે આરામ હૈ. પિતા સે માં કી ચૂડી, બિંદી ઓર સુહાગ હૈ. હિન્દુ છે ના, આ સમજાણું એટલે શું? ચૂડી એટલે બંગડી, બિંદા એટલે સમજો આ કપારનો ટીપકો, ને સુહાગ કે આ શાદી શુદા છે. પિતા હૈ તો પિતા સે માં કી ચૂડી, બિંદી ઓર સુહાગ હૈ. પિતા હૈ તો બચ્ચોં કે સારે સપને હૈ. બાપ હોય છે તો નાના નાના બાળકો જે છે ને સપના કરી શકે છે. કઈ હદ

सुधी सपना करे से पिता है तो बाजार के सब खिलौने अपने हैं। हाँ, पिता है तो बाजार के सब खिलौने अपने हैं। बाप से तो बच्चू सपनू करे से के बाजार में जितला रमकड़ा मरे नहीं बदे मारा से बाप ने कई आ ले दे तो ले दे से माँ ले दिए ले दिए પણ મને ખબર છે જેટલું બાપ લઈ દે ને એટલી માં ના લઈ દે. પૂછી લ્યો મઝહર ને આર્યો સલવાલા મોહમ્મદ વાલે મોહમ્મદ. નવમા ઇમામે નાની વયની અંદર મને ને તમને સબક આપ્યો કે બાપ એટલે શું. આ કવિએ કીધું કે બાપ કદાચ પોતાની દિલની વાતો સીધી સીધી બયાન કરતો ના હોય પણ બાપ આ છે બિના આવાજ ઓર આંસુ કે જો રોતા હૈ વો બાપ હોતા હૈ. એ બાપનો અવાજ નહીં નીકળે આંસુ નહીં નીકળે પણ અંદરમાં એ રોતો હશે. અને એ વાત મને ને તમને ખ્યાલ માં જે હતી બાપના જવા બાદ કેટલું રડ્યા જનાબે ફાતેમા. ઇમામોની જિંદગીને આપણે જોઈએ કે બાપના જવા બાદ કેટલું રડે છે. અને આજે રિવાયતો ઘણી છે. નવમા ઇમામની શહાદત છે તો આપણને દેખાશે કે નવમા ઇમામની શહાદતના વખતે આ જ બને છે. આ જ એ જ વાત કે જુદાઈનો જ્યારે સમય આવે તો બચ્ચાને અહેસાસ થાય છે કે મારો બાપ ચાલ્યો જાય છે. બચ્ચાને અહેસાસ થાય છે. તારીખની અંદર મળે છે કે મુતસિમ મામુને તો એમની દીકરી આપી હતી ને નવમા ઇમામને. લોકો નવમા ઇમામથીને લાગણી એટલી ધરાવતા લાગ્યા કે એક મોકો આવ્યો નિચોડની સાથે કે આ ઝાલિમો અબ્બાસી બાદશાહો મજબૂર થઈ ગયા કે હવે નવમા ઇમામના નામો નિશાનને ખતમ કરી નાખો અમે, વરના આ બાદશાહની ખુરશી જે છે એ લરઝવા લાગશે ધ્રુજવા લાગશે. એટલે ઉમ્મુલ ફદલને હુકમ દેવામાં આવ્યો. અજીબ અજીબ રિવાયત છે કે ઝેરની વ્યવસ્થાને બંદોબસ્ત કરવામાં આવે. નવમા ઇમામ તમને ખબર છે ને ક્યાં ઇમામ છે? જે સૌથી જવાન ઇમામ અગર કોઈ આપણા છે તો એ નવમા ઇમામ છે. ફક્ત અને ફક્ત 25 વર્ષની વય, 195માં જન્મ, 220 હિજરીની અંદર શહાદત. ઓનલી 25, બસ 25 વર્ષ. અજીબ અજીબ રિવાજ છે. બસ 25 વર્ષ રોઝાના આલમમાં છે નવમા ઇમામ. અને આ રોઝાને છોડવાના બહાને સમાન એ સમાનની અંદર આ ઉમ્મુલ ફદલ ઝહેરની મિલાવટ કરે છે. શું હાલત થાય ઇફતારની અંદર ઝહેરથી ને ઇફતાર, શું મઝલૂમી છે. નવમા ઇમામે આ ઇફતાર કર્યું, લરઝવા લાગ્યા, ઘણા દિવસો સુધી નબળા થઈ ગયા, છત ઉપર ગયા, ત્યાં બગદાદની તપીશ. તમને ખબર છે કાઝમૈનની અંદર છે નવમા ઇમામનો રોઝો, ત્યાં એમને ઝેર દેવામાં આવ્યું છે. એક વખત આવે છે કે આ ઝેરના કારણે નવમા ઇમામ આ દુનિયાથીને રુખસત કરી નાખે છે. બગદાદની અંદર હજી રુખસત થવું હતું કે મદીનાની અંદર એક સહાબી અબુ ઝકરિયા ઝકરિયા નામનો કહે છે કે મદીનાની ગલીઓમાં હું જતો હતો તો મેં શું જોયું કે એક દીવાર ઉપર ટેક લગાવીને અલી ઇબ્ને મોહમ્મદ યાની કે આપણા દસમા ઇમામ સરને ઝુકાવી ઝારો કતાર રડી રહ્યા છે. મેં એમને કહ્યું, ફરજંદે રસૂલ, શા માટે રડો છો? આજે કઈ મુસીબત આવી ગઈ છે? કહ્યું, મને એવા ભણકા આવે છે કે મારા બાપ હવે દુનિયામાં નથી રહ્યા. આપણી ભાષામાં મને ઇલહામ થઈ રહ્યો છે, દિલ અંદરમાં બળી રહ્યું છે કે એવું લાગે છે કે હું હવે યતીમ થઈ ગયો. હું કહીશ, ફરઝંદે રસૂલ, બાપા બગદાદની અંદર શહીદ થઈ ગયા, તમને ભણકારાઓ આવ્યા, ઇલહામ થયો તો તમારું દિલ બેચેન થઈ ગયું. અરે કરબલા તમને યાદ છે? અરે ત્યાં તો એક નવજવાન પોતાના બાપની જ્યારે ખબર જુએ છે તો કઈ રીતે જુએ છે? આશૂરનો દિવસ છે, હુસૈન મૌલા મેદાનની અંદર જાય છે. એક વખત આવે છે ફૂફી ઝૈનબ ચિંતા કરતી કરતી મેદાનમાં આવે છે ને જુએ છે કે માજાયા હુસૈન દેખાતા નથી, સૈયદ સજ્જાદના ખૈમામાં

જાય છે ને કહે છે, બેટા બાપની કઈ ખબર છે? મને માજાયા હુસેન દેખાતા નથી. લાકડીનો સહારો લઈએ છે, સૈયદ સજ્જાદ ઊભા થાય છે, અરે ક્યારે જમણી બાજુ જુએ છે, ક્યારે ડાબી બાજુ જુએ છે. એક વખત આવ્યો સૈયદ સજ્જાદે ગરદનને બુલંદ કરી, આસમાન તરફ નજર કરી, બે સાખતા નીકળ્યું, અસલામુ અલયકા યા અબા અબ્દિલ્લા. પૂપી અમ્મા હતા, પૂછ્યું બેટા કેને સલામ કરો છો? કહ્યું પૂપી અમ્મા, નો કેને જા ઉપર જુઓ બાબા. અલા લઅનતુલ્લાહ અલકૌમ અઝ-ઝાલિમીન વસયઅલમુ અલ્લાઝીન ઝલમુ વયમુન કલબિયન કલબુન ઇન્ના લિલ્લાહિ વઇન્ના ઇલૈહિ રાજીઉન. رضا بقضاء وتسليما لأمره ما تنصيب.